0: Kode ke megal tsebe hefe mon megade galu men kuriye megen da raj hindu na mi shoga algo me gehun teri ka mi han sabun wah ka dakka lan gula life me moni muni muni kene halu
1: ya da ko ha vara para par
0: hama he le vi jato rangala
1: ti buni sa buni nar
0: e hanta hala ne to adu wa go tu hama he le rangala no he le ve Miharu Miki ne vani abadi ki havare
1: Muni kana gati hem buna ka hamuga misra sugan ne aru ye nuve 300 te ka varan gina mi hule ne 300 te ka nuwa 200 ka ne gwan
0: ei wazifa te ka da furati ta nuni
1: no hama ikala mi le mare kola do ri ha mis ni badalwan
0: ei e vagat ki do
1: ei vagat ki
0: madu amun gos de muni meme se me fon annani kanne me kola
1: ehen kanne muni de kama ke me fahu mi ha me hunna me hita
0: ma hi gam do ti ma haulu
1: de muni ara fui va tane male
0: ya den ekam mi rashu ka hunnam visna mi ha ni ka derwane den fahara ku mi ha ke ko ta badalwa mun danya do ga mi ho abad fenna mi ho
1: vara tera ve ha
0: ફાળો ગે ગે ફેણે ત
1: ફાળો ગે ગે ઓતી ઇચ્છા કા
0: દેરા દો અસલો યંગ હિગ ગામો હિગ ગામ મા હાઉલ દુ કલ્લા ફાણ ના કુદિન ગિના વાતી દો
1: આ હાઈસતે ક આયવરે ગિના આબાદી ઓ તને ક દે મિહાર તો ઇસતે હમ મે રસો ગોળે ન્યામ દે વરા ઉન્નાળે તા હુસુ ગે ગે તા વસ દો
0: ના બોડા વસ તિરશન દે આમ કો મે દાં જે હેની કોં કમિક ક મે બુની એ બદલવાં એ બદલોમા કી કોં કમિક બદલવા બઈ
1: આસ્કુ પોને વેની અમે કલવાઝીફા દો એ બેનો મુગે બુને વેન
0: મિહાર ગેમસ કીએ વે દો
1: આ કે ઓ મિહાર કો મે કસમા રસ ગતિ ગેમ વેસ દો કેવાની તા દો
0: આ
1: તાંગે તિ ગેમ વેસ કેવા કુ દેને મિહાર મદે નો હમ
0: અને કા મોળો દો હમ મોળો કુ દિન આ મોળો વાને તા કેવા કુ દે
1: કેવા કુ દે હમ હોરી હાતા કુસ એ અને કુલા હે કે આતી 30 કુ દિન તિ બસ 30 કુ દિન નકી એફએમ વરે કે કુ દિન ને નો હમ એકી કુ દિન કે સેમ વરે કે હમ ગોત મિટા નો ગે વેસ હમ કેવા કુ જે વે જિયા હમરાંગળ હમ અને ગદ દિહે કે ગદફા હે ગે ગોતા હે મેની ફેબ હમ મે કોલોન કેવા ને